0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મહિલા અને બાળ વિકાસ શિખર સંમેલનને સંબોધશે. કેન્દ્ર, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 4 અઠવાડિયામાં મોટર અકસ્માત દાવા સંબંધિત 4 ડિજિટલ પ્લેટફોર્મને એકીકૃત કરવા સર્વોચ્ચ અદાલતનો નિર્દેશ. તમિલનાડુ, પુડુચેરી અને પશ્ચિમ બંગાળમાં 5 વિધાનસભા બેઠક અને આસામની 1 લોકસભા બેઠકની પેટાચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. પુડુચેરીની થટ્ટનચાવાડી બેઠક પર ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસનો વિજય. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય આજે દીવમાં સામાજિક સશક્તિકરણ અને સુરક્ષા યોજનાઓના અમલીકરણ અંગે પ્રાદેશિક સમીક્ષા બેઠક યોજશે. કચ્છના ખાવડા નજીક થયેલા માર્ગ અકસ્માતમાં 7ના મોત અને ક્રિકેટમાં આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે બીજો T20 મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે નવી દિલ્હીમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના 2 દિવસીય શિખર સંમેલનના સમાપન સત્રમાં હાજરી આપશે. ગઈકાલે શરૂ થયેલ આ સંમેલનમાં તમામ રાજ્યોના રાજકીય નેતાઓ અને મહિલા અને બાળ વિકાસ ક્ષેત્ર સાથે સંકળાયેલા અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: सम्मेलन में 4 प्रमुख विषयों पर ध्यान केंद्रित किया जा रहा है. इनमें पोषण, प्रारंभिक शिक्षा, बाल संरक्षण तथा महिलाओं की सुरक्षा और सशक्तिकरण शामिल हैं. विभागीय शिखर सम्मेलन की इस पहल के अंतर्गत केंद्र और राज्य सरकारों के विभिन्न हितधारक एक मंच पर एकत्रित होकर क्षेत्रीय प्राथमिकताओं पर विचार विमर्श कर रहे हैं. प्रिया के साथ सकलैन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली.
0: સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને

0: 4 અઠવાડિયામાં મોટર અકસ્માત દાવાઓ સંબંધિત 4 ડિજિટલ પ્લેટફોર્મને એકીકૃત કરવાનો નિર્દેશ આપ્યો, જેથી છેતરપિંડીવાળા વીમા દાવાઓને રોકી શકાય અને વળતરની પતાવટ ઝડપી બને. એ પ્લેટફોર્મમાં ઈડીએઆર, વાહન, સારથી અને વીમા માહિતી બ્યુરોનો સમાવેશ થાય છે. અદાલતે બધા રાજ્યોને વિલંબ કર્યા વિના ઈડીએઆર પોર્ટલ પર સંબંધિત ડેટા અપલોડ કરવાનો નિર્દેશ આપતા કહ્યું કે થોડાક રાજ્યોએ જ આ કાર્યવાહી શરૂ કરી છે. ન્યાયાધીશ અહસાદનુદ્દીન અમાનુલ્લાહ અને પ્રસન્ના બી વરાલેની બેન્ચે અદાલતના અગાઉના નિર્દેશોનું પાલન કરવામાં નિષ્ફળ રહેવા બદલ ચોક્કસ વીમા કંપનીઓના વડાઓને અવમાનના નોટિસ પણ જારી કરી છે. આ મામલાની આગામી સુનાવણી 27 નવેમ્બરે થશે. નાણામંત્રી નિર્મળા સીતારમણ દ્વિપક્ષીય આર્થિક સંબંધોને મજબૂત બનાવવા અને રોકાણને વેગ આપવા માટે આજથી 11 ઓક્ટોબર સુધી સિંગાપોરની સત્તાવાર મુલાકાતે છે. મુલાકાત દરમિયાન તેઓ સિંગાપોરના રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને અન્ય વરિષ્ઠ નેતાઓને મળશે, જેમાં વેપાર, રોકાણ, ડિજિટલ ફાઇનાન્સ, સેમિકન્ડક્ટર્સ, અદ્યતન ઉત્પાદન અને કૌશલ્ય વિકાસ જેવા મુદ્દે ચર્ચા કરશે. નાણામંત્રી વૈશ્વિક રોકાણકારો અને વ્યાવસાયિક નેતાઓ સાથે પણ વાતચીત કરશે. તામિલનાડુ, પુડુચેરી અને પશ્ચિમ બંગાળમાં 5 વિધાનસભા બેઠકો અને આસામની 1 લોકસભા બેઠકની પેટાચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. દરમિયાન પુડુચેરીમાં થટ્ટનચાવાડી વિધાનસભા પેટાચૂંટણી માટે મતગણતરી પૂર્ણ થઈ છે. આ બેઠક પર ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસના ઉમેદવાર અશોક આનંદે 8,482 મતોથી વિજય મેળવ્યો છે. તામિલનાડુ વિધાનસભાની મદુરંતકમ અને ધારાપુરમ પેટાચૂંટણીમાં શાસક ટીવીકે પાર્ટી બંને બેઠક પર આગળ ચાલી રહી છે. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દેશના પશ્ચિમ ક્ષેત્રમાં સામાજિક સશક્તિકરણ અને સુરક્ષા યોજનાઓના અમલીકરણની વ્યાપક સમીક્ષા કરવા માટે આજે દીવમાં એક પ્રાદેશિક સમીક્ષા બેઠક યોજશે. મંત્રાલયના સચિવ સુધાંશ પંત બેઠકમાં સંબોધન કરશે. આ બેઠકનો ઉદ્દેશ્ય કેન્દ્ર શાસિત પ્રદેશોના વહીવટ વચ્ચે સંસ્થાકીય સંકલનને મજબૂત બનાવવાનું અને સામાજિક ન્યાય અને સશક્તિકરણ કાર્યક્રમોના અસરકારક, પારદર્શક, જવાબદાર અને પરિણામલક્ષી અમલીકરણની ખાતરી કરવાનો છે. આ બેઠકમાં રાજસ્થાન, ગોવા અને મહારાષ્ટ્ર રાજ્યોના વરિષ્ઠ પ્રતિનિધિઓ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના કેન્દ્રશાસિત પ્રદેશ વહીવટના વરિષ્ઠ અધિકારીઓ હાજરી આપશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.ok. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર જીવનમાં 25 વર્ષ પૂર્ણ કર્યા છે એ અંગેની અમારી વિશેષ શ્રેણીમાં આજે સરકાર દ્વારા વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા ત્રિપુરામાં મહત્વાકાંક્ષી જિલ્લા અને વાયબ્રન્ટ ગામડા યોજનાઓ દ્વારા આ દ્રષ્ટિકોણને કેવી રીતે અમલમાં મૂકવામાં આવ્યો છે તે અંગે વાત કરીશું.
1: નીતિ આયોગના મહત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમ હેઠળ ત્રિપુરાના ધલાઈ જિલ્લામાં ઉલ્લેખનીય પરિવર્તન આવ્યું છે. માતૃત્વ, આરોગ્ય સંભાળ, પ્રાથમિક શિક્ષણ, સૂક્ષ્મ સિંચાઈ અને ગ્રામીણ માર્ગ જોડાણ જેવા લક્ષિત હસ્તક્ષેપોને કારણે ધલાઈએ દેશભરમાં ટોચના પ્રદર્શન કરનારા જિલ્લાઓમાં સ્થાન મેળવ્યું છે. સ્થાનિક હાટવણાટ, ઇકો ટુરિઝમ અને સરહદી વેપારને સમર્થન આપીને આ પહેલ સ્થાનિક વ્યવસાયને પ્રોત્સાહન આપે છે, સ્થળાંતર અટકાવે છે અને સક્રિય સ્થિતિસ્થાપક સરહદી સમુદાયો બનાવીને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવે છે. રસમુખ પંચાયત સમિતિના અધ્યક્ષ કહે છે,
2: દૂર દૂરાજ ગાંવ મે ભી આજ 4G 5G મોબાઇલ પરિસેવા હર મોસમ મે ચલને કે લિયે પાકે સરકે પીને કા પાણી પ્રધાનમંત્રી આવાસ યોજના કે તહેત પાકે ઘર પાકે શૌચાલય સૌર વિદ્યુત ગાંવ કે યુવા લોગો કે લિયે સ્કિલ ઇન્ડિયા કે માધ્યમ સે પ્રશિક્ષણ ઓર ગાંવ કે મહિલા લોગો કે લિયે રસોઈ કા ગેસ ઉપલબ્ધ કરાને જેસા કામ હો રહા હૈ.
1: આ કેન્દ્રીય યોજનાઓ ત્રિપુરાના દૂરના આંતરિક અને સરહદી વિસ્તારોમાં વિકાસના અંતરને દૂર કરી રહી છે. આ પ્રયાસોનો ઉદ્દેશ દૂરના ગામોથી લઈ આંતરરાષ્ટ્રીય સરહદ પરના ગામડાઓ સુધી દરેક નાગરિક રાજ્યની વિકાસ યાત્રામાં ભાગ લે એ સુનિશ્ચિત કરવાનો છે. નિકિતા શાહ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે પ્રાદેશિક સેનાના સ્થાપના દિવસ નિમિત્તે તમામ રેન્ક, ભૂતપૂર્વ સૈનિકો અને પરિવારોને અભિનંદન પાઠવ્યા. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી સિંહે કહ્યું કે પ્રાદેશિક સેના નાગરિક ભી, સૈનિક ભી ની ભાવનાનું ઉદાહરણ આપે છે, જે સામાન્ય નાગરિકોના અસાધારણ પ્રતિબદ્ધતા સાથે રાષ્ટ્રની સેવા કરવાના સંકલ્પને મૂર્તિમંત કરે છે. કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આજે વિશ્વ પોસ્ટ દિવસ નિમિત્તે તમામ ડાક સેવકોને શુભેચ્છા પાઠવીને રાષ્ટ્રપતિની તેમની સમર્પિત સેવા બદલ આભાર માન્યો. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સિંધિયાએ કહ્યું કે ડાક સેવા એ જનસેવા છે.

0: તેમણે જણાવ્યું કે ડિજિટલ સંદેશા વ્યવહારના યુગમાં ઇન્ડિયા પોસ્ટ પણ ડિજિટલ પરિવર્તનને અપનાવી રહ્યું છે અને લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ છે. ગુજરાતના કચ્છના ખાવડા નજીક આજે વહેલી સવારે થયેલા માર્ગ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ ખાવડા નજીક શ્રમિકોને લઈ જતી બોલેરો ગાડીને હેવી ટ્રકે ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સમયે બોલેરોમાં 15થી વધુ કામદારો સવાર હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે. હુથી બળવાખોરોએ ગઈકાલે સાઉદી અરેબિયા પર નવા મિસાઇલ હુમલા કર્યા હોવાનો દાવો કર્યો છે. સાંભળીએ એક અહેવાલ.
1: હુથી વિદ્રોહીઓ ને કર્મચારીઓ કો સઉદી અરબ કી તેલ સુવિધાઓ ઓર હવાઈ અડ્ડો સે દૂર રહેને કી ચેતાવની દી હૈ. ઇસકે જવાબ મે સઉદી અરબ કે નેતૃત્વ વાલે ગઠબંધન ને કહા કી ઉસકી વાયુ રક્ષા પ્રણાલી ને 3 બેલિસ્ટિક મિસાઇલો કો માર ગિરાયા. ઇન હમલો સે અંતરરાષ્ટ્રીય ઉડાન સેવાએ ભી પ્રભાવિત હુઈ હૈ. સંયુક્ત અરબ અમીરાત, જોર્ડન, મિસ્ર, કુવૈત ઓર બહરીન ને ઇન હમલો કી નિંદા કી હૈ. ઇસ બીચ રિયાદ સ્થિત ભારતીય દૂતાવાસ ને વહાં રહ રહે ભારતીય નાગરિકો કે લિયે પરામર્શ જારી કિયા હૈ. દૂતાવાસ ને ભારતીય નાગરિકો સે સતર્ક રહેને और आवश्यकता पड़ने पर घरों के अंदर रहने की अपील की है.
0: ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે 5 મેચની 2020 ક્રિકેટ શ્રેણીની બીજી મેચ આજે રાંચીના જેએસસીએ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. ભારત આ શ્રેણીમાં 1-0 આગળ છે. એપ્રિલ અને સપ્ટેમ્બર દરમિયાન ભારતના જૈવિક સંસાધનોના વપરાશકર્તાઓ પાસેથી રાષ્ટ્રીય જૈવ વિવિધતા સત્તામંડળ એનબીએને પહોંચ અને લાભ વહેંચણી યોજના હેઠળ 9,68,00,000 રૂપિયા પ્રાપ્ત થયા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે એનબીએએ 2008થી અત્યાર સુધીમાં આશરે 278 કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે અને જૈવ વિવિધતા સંરક્ષણ અને દેશભરના સમુદાયો, ખેડૂતો, સંસ્થાઓ અને અન્ય લાભાર્થીઓ માટે 200 કરોડ રૂપિયાથી વધુનું વિતરણ કર્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મહિલા અને બાળ વિકાસ શિખર સંમેલનને સંબોધશે. કેન્દ્ર, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 4 અઠવાડિયામાં મોટર અકસ્માત દાવા સંબંધિત 4 ડિજિટલ પ્લેટફોર્મને એકીકૃત કરવા સર્વોચ્ચ અદાલતનો નિર્દેશ. તમિલનાડુ, પુડુચેરી અને પશ્ચિમ બંગાળમાં 5 વિધાનસભા બેઠક અને આસામની 1 લોકસભા બેઠકની પેટાચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. પુડુચેરીની થત્તનચાવાડી બેઠક પર ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસનો વિજય. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય આજે દીવમાં સામાજિક સશક્તિકરણ અને સુરક્ષા યોજનાઓના અમલીકરણ અંગે પ્રાદેશિક સમીક્ષા બેઠક યોજશે. કચ્છના ખાવડા નજીક થયેલા માર્ગ અકસ્માતમાં 7ના મોત અને ક્રિકેટમાં આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે બીજો T20 મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30
2: આકાશવાણી મુંબઈ. નમસ્કાર, મી શૈલેશ મોહિતે રાષ્ટ્રીય બાતમ્યા દેત આહે. ઠળક બાતમ્યા. केंद्रीय पथकाचा राज्यातल्या दुष्काळग्रस्त भागात पाहणी दौरा सुरू. सीजेपीच्या दिल्लीतल्या आंदोलनाला पोलिसांनी परवानगी नाकारली. नवी दिल्लीत पोहोचणाऱ्या बहुतांश रेल्वे गाड्याही रद्द. तामिळनाडू, पुद्दुचेरी, आसाममधल्या पोटनिवडणुकांमध्ये सत्ताधारी पक्षाचे उमेदवार आघाडीवर. अमेरिकेत काम करणाऱ्या भारतीयांबद्दल अमेरिकेनं केलेल्या वक्तव्यावर भारताकडून तीव्र शब्दात आक्षेप. आणि भारतीय वैमानिक स्मित मच्छार यांना इस्रायल सर्वोच्च नागरी शौर्य पुरस्कार देणार. आणि आता बातम्या विस्ताराने. मराठवाड्यात दुष्काळी परिस्थितीची पाहणी करण्यासाठी आलेल्या केंद्रीय पथकाने आज छत्रपती संभाजीनगर जिल्ह्यात देमणी शिवारात पाहणी केली. यावेळी शेतकरी विलास देवीदास शिंदे यांच्या शेतातील पाण्याअभावी करपलेल्या सोयाबीन पिकाची पाहणी करून पथकानं शेतकऱ्यांशी संवाद साधला. हे केंद्रीय पथक आज आणि उद्या बीड जिल्ह्याचा दौरा करणार आहे. गेवराई, बीड आणि पाटोदा तालुक्यातल्या दुष्काळग्रस्त भागांची पाहणी करून शेती आणि पिकांच्या नुकसानीची हे पथक माहिती घेणार आहे. पाहणी पूर्ण झाल्यानंतर उद्या दुपारी पथकाचे जिल्हाधिकारी आणि वरिष्ठ अधिकाऱ्यांसोबत बैठक होणार असल्याचं आमच्या वार्ताहरानं कळवलं आहे. राज्यातल्या दुष्काळ जाहीर झालेल्या 265 तालुक्यांच्या व्यतिरिक्त आणखी 18 तालुक्यांमध्ये 5 पिकांचं 20% सर्वेक्षण ग्राउंड टूथिंग करण्याचा शासन आदेश सरकारनं आज जारी केला. विविध निकषांमुळे या तालुक्यांचा समावेश दुष्काळग्रस्त तालुक्यांमध्ये झाला नव्हता. त्यानंतर स्थानिक लोकप्रतिनिधींनी केलेल्या मागणीनुसार

0: જે દરેકે દરેક પ્રસંગમાં તમારા કાનમાં ગુંજી ઉઠે અને તમે જ્યારે પરિસ્થિતિમાં મુકાવો કે એ પ્રસંગમાં આવો ત્યારે જો મારી મમ્મી હોત તો એ આમ બોલી હોત અત્યારે, એવું જે કંઈ વાક્ય હોય એ તમારે અમને જણાવવાનું છે. નંબર છે 02245154134 02245154135. ધર્મેશ, નંબર ગુજરાતીમાં થઈ જાય?
1: હા, 02245154134 અને 02245154135. અને આપણા આજના કાર્યક્રમમાં આપની સાથે છે તરુલતા કરોડિયા પણ. મિત્રો, આપણા આજના કાર્યક્રમમાં હમણાં સાંભળી રહ્યા હતા અમારી નંદીનો વીરો ફિલ્મનું આ ગીત. ગાયક કલાકાર હતા માધવી પંડ્યા, શબ્દરચનાથી મધુ માધવીની. હવે માણો વિભા દેસાઈ અને રાસ બિહારી દેસાઈના સ્વરે આ ગીત.

0: ગરબાની રમઝટની સુકાન લેશે ત્રીજા નોરતે આરજે કાજોલ વજાણી.
1: દીપમાળા અને દીવડાઓના ઝગમગાટ સાથે શિરે ગરબો લઈ આવશે રોશની સાવલા ચોથે નોરતે.
2: આરતી વિના આદ્ય શક્તિની ભક્તિ કઈ રીતે પૂર્ણ થાય? 15 ઓક્ટોબર ને 5મા નોરતે તાળીઓના તાલે ને ઘંટના નાદે આવશે આપની આરજે આરતી.
3: માની આરાધનામાં દીકરો પાછળ ક્યાંથી રહે? 51 શક્તિપીઠોની ગાથાઓ બિપિન મેવાડા સાથે આગળ વધારીશું છઠ્ઠે નોરતે.
4: 7મા નોરતે સાથિયા પૂરતા પૂરતા તાળીઓના તાલે આવશે નેહા પરીખ.
5: 8મા નોરતે હોમ હવન ધૂપ અને શંખના સાથે નૈમિતા રાવલ.
6: રાસ ગરબા રમતા રમતા આવી પહોંચ્યા 51 શક્તિપીઠોના અંતિમ પડાવમાં. 9મા નોરતે શ્વેતા કુલ્હે.
7: ઓનલી ઓન 100.1 FM ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ એકદમ ખરા સોના જેવો ગીત ગુર્જરી બપોરે 3 વાગે સાંભળવાનું ચૂકતા નહીં નવરાત્રિ સ્પેશિયલ.
8: આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના અને ન્યૂઝ ઓન AIR મોબાઈલ એપ્લિકેશન પર ખરા સોના જેવો કાર્યક્રમ ગીત ગુર્જરી ધર્મેશ વ્યાસ અને તરુલતા કરોડિયાની સાથે. ધર્મેશ, માનો ચહેરો એટલે મોટો કુમકુમનો ચાંદલો, હસતો ચહેરો, ગુજરાતી સાડી, અને એમાંય જ્યારે પણ કંઈ ભૂલ કરે તો એના પાલવની અંદર જઈને ભરાઈ જવું, એટલે માં આપણને બચાવી જ લે છે એવો એક ભાવ મનમાં જ્યારે હંમેશા હોય, અને આપણે કેટલા પણ મોટા થઈ જઈએ માને એવું જ લાગે કે મારો ગગો તો હજી
9: નાનો જ છે,
8: અને જ્યારે આપણે કમાતા થઈ જઈએ, મોટા થઈ જઈએ, અને આપણે જ્યારે એને સમય નથી આપતા ત્યારે એ હંમેશા એક વાક્ય બોલે છે, તું તો બહુ મોટો થઈ ગયો ને, લાગે છે કે મારા કરતાંય વધારે મોટો થઈ ગયો. પણ મારા કરતાં વધારે મોટો તો તું ક્યારેય નહીં થઈ શકે.
9: સાચી વાત છે, સાચી વાત છે. મિત્રો, આપણે કોઈ પણ પુસ્તકમાં કે બીજી કોઈ પણ જગ્યાએ તેનું વર્ણન નથી મળતું, પરંતુ આપણા દરેકના ઘરમાં એક એવી વ્યક્તિ જરૂર જોવા મળે છે જેના વાક્યો સાંભળીને આપણને સમજાઈ જાય કે અત્યારના આપણા ઘરનું વાતાવરણ કેવું છે.
8: બરાબર.
9: હમણાં શું બન્યું છે કે પછી શું બનવાનું છે કે એ કે ઘરમાં શું થશે, અને એવી જો કોઈ વ્યક્તિ હોય તો એ વ્યક્તિ એટલે આપણી માં.
8: મને કેવોય સમય હોય, ગમે તેટલો કપરો સમય હોય, તો એમાંથી જે માર્ગ કાઢે અને તમને સીધી રીતે સરસ રીતે પાર ઉતારે ને એ માં.
9: સાચી વાત છે. પણ આપણા અત્યારના સમયમાં જો માના વાક્યો યાદ કરવા હોય તો હું એમ કહીશ કે દરેકના ઘરમાં દિવસમાં 4-5 વાર આ વાક્ય તો બોલાતું જ હોય છે. ચલો તમે તારું કહેશો કે

0: આ કયું વાક્ય હોઈ શકે?
1: મોબાઈલ પર જ હશે કોઈક વાક્ય. અરે મોબાઈલ મૂકને કેટલી વાર, ક્યારની સમજાવું છો યાર? જમવાનું તૈયાર છે, ઠંડુ બની થઈ રહ્યું છે, ક્યારે આવીશ? ચાલ મોબાઈલ મૂક.
0: મમ્મીના આવા વાક્યો સામાન્ય હોય છે પણ એના અર્થ બહુ ઊંડા હોય છે. મમ્મી હંમેશા આપણને કહેતી હોય કે ભાઈ કેટલી વાર મોબાઈલ પર, કેટલી વાર સુધી રહેવાનું છે તારે, હા શું તારો વિચાર શું છે? આજે વાક્ય છે ને દિવસમાં ઓછામાં ઓછું 5 થી 6 વખત મમ્મી બોલતી હોય છે અને આપણો એટલો જવાબ હોય કે બસ માત્ર 2 મિનિટ. આજે 2 મિનિટ છે ને એ આપણી 2 મિનિટ, એમાં આપણી ઘડિયાળ પણ છે ને આપણાથી ડરી જતી હોય છે. કારણ કે મમ્મીની ઘડિયાળના કાંટા કંઈક અલગ જ સ્પીડમાં ચાલતા હોય છે. આપણે એમ કહીએ ને કે ભાઈ 2 મિનિટ મમ્મી, હા 2 મિનિટ મોબાઈલ જોઈને મૂકી દઉં છું, મારું જરા ઓફિસનું કામ કરું છું કે પછી મારા ક્લાસીસના લેક્ચરની નોટ્સ આવી છે કે આ બધી વાતો આપણે મમ્મીને સમજાવવાની. એટલે મમ્મી તરત કે મને સમજાવવાનું રહેવા દે, મને સમજાવવાનું રહેવા દે. મિત્રો આવા અનેક વાક્યો આપણે આજેની વાતો કરીશું મમ્મીના.
1: પણ ધર્મેશ, આપણા શ્રોતા મિત્રોએ ફોન કરીને પણ વાક્યો કયા ને? કયા વાક્યા છે?
0: એક શ્રોતા મિત્રએ કહ્યું છે કે જેમનું નામ છે ભરત કોલે, દાદરથી એમને કહ્યું છે,
1: ભરત ખોના,
0: ભરત ખોના, યસ. કોઈનું પણ સારું કરજો, કોઈનું ખરાબ ના વિચારતા. જો તમે કોઈનું ખરાબ વિચારશો તો તમારું પણ એટલું જ ખરાબ થશે. જ્યોતિકાબેન વિલે પાર્લા છે, એમને મમ્મી એમના માટે એમ વાક્ય કરતી કે સૌ સારાવાના થશે, બધું જ સારું થશે. આવી રીતના અનેક આપણા શ્રોતાએ આપણને ફોન કરીને એમના મમ્મીના દૈનિકના વાક્યો આપણને જણાવે છે. મિત્રો આ કાર્યક્રમ ચાલુ રાખીશું. હવે માણીએ બોટાદકરના બોટાદકરની આ શબ્દરચના.

0: अधर्म पर धर्म अने असत्य पर सत्य ने विजय गाथा विजयोत्सव पापड़ा जलेबी नी उजाणी दशहरा ना दिवसे आवशे सचिन वजाणी
1: ओनली ऑन 100.1 एफएम गोल्ड खरा सोना कार्यक्रम एकदम खरा सोना जेवो गीत गुर्जरी बपोरे 3 वागे सांभळवानो चुकता नहीं। आप सांभळी रह्या छो 100.1 एफएम गोल्ड खरा सोना। जननी नी जोड सखी नहीं चढ़े रे लोल। जननी एक एवी व्यक्ति के जेनी जोड ईश्वरे पण नथी बनावी अने ईश्वरनु ज बीजो रूप एटले मां अने एटले ज एनी कोई बीजी जोड न होय। ज्यारे लग्न प्रसंग होय अने कन्या विदाय होय त्यारे एक तो अपनी दीकरी सासरे जई रही छे एक आँख में हर्षना आँसू होय अने बीजी आँख में केवुं थशे केम थशे बधुं बराबर थशे ने एनी चिंता पण होय अने एक आँख में दुखना आँसू होय एनुं नाम मां। अने आ मां ज्यारे घर में फरती होय अने तमारो रूप अस्त व्यस्त गम्मे तेवो पड्यो होय त्यारे धर्मेश मां शुं बोलशे?
2: आ रूम मां शुं मांड्युं छे? आ शुं छे रूम मां?
1: આ કઈ રૂમની હાલત? અને પછી શું થાય ધર્મેશ?
2: પછી જે પરિસ્થિતિ ઊભી થાય, જે દ્રશ્ય આપણી આંખો સામે આમ આવે કે અત્યાર સુધી તો બધું વ્યવસ્થિત હતું, આમ અચાનક કેમ આ બધું વેળવીખે થઈ ગયું છે? અને આપણે એમ તરત કહી દે કે મમ્મી બસ આ જો હમણાં જ બધું બરાબર કરી દઉં છું એટલે, અને આ બોલ્યા પછી આપણે એમ
1: જાય એટલે મમ્મી પૂછશે હમણાં એટલે ક્યારે?
2: હમણાં એટલે બસ હમણાં, અને આ બોલીએ ને એટલે તરત આપણને એમ થાય કે ક્યાંથી શરૂઆત કરવી, આ પહેલા કયો સામાન ગોઠવવો, આ આપણા જે કપડાં હોય એ,
1: અને તું વિચાર કરે એ પહેલા જ માનો બીજો સવાલ પણ આવી જાય
2: કે હમણાં એટલે ક્યારે
1: ક્યારે
2: આ બધું વ્યવસ્થિત થશે,
1: અને કમર પર હાથ અને આમ ગુસ્સામાં એક નજર મારે
2: એટલે બધું આમ આપણને એમ થાય કે આપણા દરેક શરીરના દરેકે દરેક અવયવો છે ને આમ એક સાથે કામે લાગી જાય, અને જેટલી પણ બધું વેર વિખેર વસ્તુ હોય ને, પાણીની બોટલ ટેબલ નીચે પડી હોય એ બધું આમ આપણી એક એવી ઉર્જા આપણા શરીરમાં આવી જાય ને, અને આપણે બધું એક સાથે એક સમેટી લઈએ અને બધું આપમેળે વ્યવસ્થિત ગોઠવાઈ જતું હોય છે
1: એટલે મમ્મીના ખાલી એક શબ્દ કાફી છે,
2: એક વાક્ય કે આ રૂમની પરિસ્થિતિ શું છે।
1: અને ધર્મેશ આપણા શ્રોતા મિત્રોએ પણ ફોન કર્યા છે તો એમના કોઈક અનુભવ હોય તો એ પણ જણાવો।
2: વિભાબેન મહેશ્વરીએ બહુ સરસ અનુભવ કીધો હતો કે આપણે જ્યારે લગ્ન થયા હોય અને લગ્ન પછી આપણે જ્યારે પહેલીવાર જતા હોય આપણા સાસરે, ત્યારે આપણને એમ હોય કે આ બધું કેવી રીતના થશે, આ બધું કેવી રીતના પાર પડશે।

0: ત્યારે એમ કે મમ્મી કે આ બધું હોય થોડા દિવસ નવું લાગે પછી બધું આદત પડી જાય આપણને. હેમાંગભાઈ આશરે એમનો અનુભવ શેર કર્યો કે ક્યારે પણ આપણે કોઈ પણ કપરી પરિસ્થિતિમાં હોય ત્યારે માત્ર એટલું જ કહેવાનું કે જલસા છે, સામેવાળાને આપણી સાચી પરિસ્થિતિનો ખ્યાલ ક્યારેય ન આવવા દેવો જોઈએ. અને સંજયભાઈ દર્શન છે, એમણે વાત કરી કે માં હંમેશા આપણને કહે કે કોઈ પણ તકલીફ પડે મરવાની વાત નહીં કરવાની. આ બહુ મોટી વાત છે,
1: એટલે મરવાની વાત તો કાયર કરે.
0: યસ, મરવાની વાત હંમેશા કાયર કરતો હોય છે, આપણે મરવાની વાત ક્યારેય નહીં કરવી જોઈએ. મિત્રો, આપણા આજના કાર્યક્રમમાં હવે આપ સાંભળશો પાથડી પરમાર ફિલ્મનું આ ગીત. ગાયક કલાકાર છે પ્રફુલ દવે, ઉષા મંગેશકર, શબ્દરચના છે કેશવ રાઠોડની.

0: મારે તારી સાથે કોઈ વાત જ નથી કરવી, આવું નથી કહેતી
1: તો
0: આ મમ્મી કે આપણા. અને જ્યારે મમ્મી ગુસ્સામાં હોય અને કહે કે હવે તમે મોટા થઈ ગયા છો, હવે તમે તમારા નિર્ણય પોતે લો, હું તમારી સાથે વાત જ નથી કરવાની. અને જ્યારે આ વાક્ય આવે ત્યાર પછીની જે પ્રશ્નાવલી આવે એ શું હોય ધર્મેશ?
1: ઓહો, પછી તો આપણને એટલું બધું સંભળાવવામાં આવે, એટલું બધું સમજાવવામાં આવે કે તને મેં કેટલી વાર કહ્યું છે કે આ કામ તારે આ રીતના કરવું જોઈએ, આ વસ્તુ તારે અહીંયા ગોઠવવી જોઈએ, પણ ના, તું તો હવે મોટો થઈ ગયો છે, તારે તો મારી કોઈ વાત સાંભળવી જ નથી, બધું પોતાની મરજીનું જ કરવું હોય છે. આમ એક સાથે મારી સાથે વાત નથી કરવું, તારી સાથે વાત નથી કરવું, આ બોલ્યા પછી કન્ટિન્યુઅસ 10-15 મિનિટ આપણને એક લાંબુ લચક લેક્ચર આપવામાં આવે છે,
0: અને સાથે સવાલો પણ આવે.
1: યસ, સવાલો તો હોય જ એની સાથે, પણ પછી એક
0: એ સવાલો શું એ ખબર છે? તે દૂધ પી લીધું?
1: હા,
0: આજે જમવામાં શું બનાવું?
1: અરે બાપરે.
0: ટ્યુશનનો ટાઈમ શું છે? આજે કેટલા વાગ્યાની ટ્રેન પકડવાની છે?
1: અરે બાપરે.
0: ઓફિસમાં મીટિંગ કેટલા વાગ્યાની છે?
1: ખરેખર ખરેખર.
0: આજે સાંજના રસોઈમાં શું બનશે? અરે મેં પેલા ઇસ્ત્રીના કપડા આપ્યા હતા એ તું લઈ આવ્યો કે નહીં?
1: યસ.
0: કરિયાણું ભર્યું કે નહીં? ટેલિફોનનું બિલ ભર્યું કે નહીં? એટલે જે વાત નથી કરવી છતાં જે વાતો થાય એ વાતોની મજા પણ કંઈક ઓર છે.
1: પણ આ બધા વખતે આપણે માત્ર આપણું ડોકું હલાવવાનું હોય છે, આપણે સામે કશું બોલવાનું નથી,
0: કારણ કે દલીલો તો કરાય જ નહીં.
1: જો દલીલો કરાય તો ગયા. મેં તને પહેલા જ કહ્યું કે તારે મારી સાથે વાત નથી કરવાની. આટલું બોલ્યા પછી જો આપણને આટલું બધું સાંભળવા મળતું હોય અને છતાં
0: પણ એ સાંભળવાનું છે ને એ મીઠું હોય છે.
1: યસ,
0: એટલે ગમતું પણ હોય છે.
1: અને પછી આપણને પૂછે કે ટિફિનમાં શું લઈ જવું છે, અને ત્યારે તરત જ આપણે છે ને આપણી કોઈ મનગતી વસ્તુની આમ ડિમાન્ડ કરવા જઈએ ને, એટલે તરત જ કે ના આ તો નથી જ બનવાનું, કારણ કે એના આ દુષ્પરિણામો છે. એટલે પોતે જાતે નક્કી કરી લે કે આપણા માટે આ હેલ્ધી ફૂડ છે.
0: એવું નીલમબેન મહેતાનું કહેવું છે.
1: યસ. તો મિત્રો, આપણા આજના કાર્યક્રમમાં હવે આપ સાંભળશો મા બાપ ફિલ્મના ગીત, ગાયક કલાકાર છે આશા ભોસલે, શબ્દરચના ઇન્દુલાલ ગાંધીની.
0: પણ એક મિનિટ, આ ગીત સંભળાવે એ પહેલા હજી એક વાત કરવાની રહી ગઈ.
1: કઈ વાત?
0: આ ગીતમાં શું થવાનું છે ખબર છે? આંધળીમાં પોતાના દીકરાને મુંબઈમાં પત્ર લખે છે.
1: ઓહો.
0: અને આજે છે ટપાલ દિવસ.
1: ક્યા બાત હૈ, ક્યા બાત હૈ.
0: એટલે આજે ટપાલ દિવસ છે, એટલે માં પોતાના દીકરાને મુંબઈ, એટલે પોતે તો વાંચી નથી શકતી, દીકરાનો જવાબ આવે એ બીજી કોઈ બેન વાંચીને સંભળાવે છે. એટલે ટપાલ દિવસ પણ છે આજે, અને આપણે સાંભળી ઇન્દુલાલ ગાંધીની આ રચના આશા ભોસલેના કંઠે.

0: अमृत भरेलू अंतर जेनो खरेखर एनो अंतर अमृत जेवुज छे अने ए अमृत पान अपने करावे छे एवी अपनी माँ अपनी लाडली माँ पण आपणे ज्यारे मोटा थईए ने त्यारे आपणे खबर ने आपणने शुं थई जाय छे કે આપણે એમને ઇગ્નોર કરવા માંડીએ છીએ અને આપણે આપણા કામમાં એવા તો વ્યસ્ત થઈએ કે એમની સામે જોતાય નથી અને એમને સમય જ નથી આપતા, એમની સાથે વાતો નથી કરતા. અને એ તો આપણને પેલા મણકા ફેરવતી હોય ને સવારે, પૂજા પાઠ કરતી હોય ને, પૂજા પાઠ કરતા કરતા એ બોલતી હોય, તારું ટિફિન મૂક્યું છે હા, પછી રામ રામ રામ રામ સીતારામ સીતારામ, એ તારો દૂધનો ગ્લાસ ત્યાં છે, રામ રામ રામ રામ સીતારામ સીતારામ, ગેસ બંધ કરજે હો. એટલે આ છે માં, એટલી ચિંતા ભગવાનની પ્રાર્થના કરતા કરતા એ બાળકોની ચિંતા કરે ને એ માં.
1: યસ મિત્રો, આપણે આજે વાત કરી રહ્યા છે મમ્મીના અનોખા વાક્યો.
0: અનોખા વાક્ય તો તું ભૂલ કરે અને તને એવો જવાબ મળે, ઘરે આવ પછી કહું.
1: યસ, આ એક એવું ખતરનાક વાક્ય છે ને કે આપણા ઘરની બહાર ઉભેલો માણસ પણ છે ને આમ ડરવા લાગે અને આપણા મગજમાં તરત જ વિચાર આવે કે આપણે હવે એવું તે શું કર્યું હશે,
0: થઈ ગઈ
1: કે આટલી મોટી સ્ટેટમેન્ટ આપણા માટે આવવામાં આવ્યું છે. કદાચ રસોડામાં આપણે ભૂલમાં કશું કંઈક ઢોળી આવ્યા છે કે કોઈક વસ્તુ ખોટી જગ્યાએ મૂકી દીધી છે કે પછી આપણે એવું તે શું કરી નાખ્યું હશે એ વિચારમાં ને વિચારમાં આપણે